0: અવસર આવ્યો છે કે આવશે?
1: હા, અને આપણે નહીં ચગાવીએ તો અહીંયા બીજું ચગાવવા વાળું છે કોણ? બોલો અમને માં.